0: ગુજરાતી ગીતોનો દૈનિક કાર્યક્રમ આવો આવો અમારી સાથે સાથે દરરોજ 10 થી 11.
1: Your song, your station, playing 24 hours a day, 7 days a week, on my favorite station,
2: RM3 Manoranjan Radio.

નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સૌ રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં કે અહીંથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે સોમવાર અને આજની તારીખની વાત કરીએ તો ભાઈ આજે છે 28 સપ્ટેમ્બર અને સ્ટુડિયોની ગ્રહણમાં 10:01 થઈ ગઈ છે. ને આજે કહીએ તો ભાઈ શ્રાદ્ધ પક્ષનો બીજો દિવસ છે, એટલે કે પિત્તર પાકનો આજે બીજો દિવસ છે. ને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને કે ભાઈ ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું, વિચારેલું કે વાંચેલું નહીં પરંતુ આપણું કરેલું કાર્ય કે કર્મ નોંધાય છે. એટલા માટે કહેવાય ને ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું કે વિચારેલું નહીં, વાંચેલું પણ નહીં, પરંતુ આપણું જે કરેલું કામ કર્મ એ બધું નોંધાય છે. તો ચાલો આજે એક સોમવારનો દિવસ છે તો આપણે એક સુંદર મજાનું એક ભજન લઈ લઈએ ભોલેનાથના ચરણોમાં આશિત દેસાઈના અવાજમાં લેવામાં આવે.

અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સવારના 10:09 થઈ ગઈ છે અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો હમણાં સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી અને તમારું મનપસંદ ગીત સાંભળવા તમે મેસેજ કરી શકો છો 5250-6300 પર અથવા તમે કોલ કરી શકો છો 4028070 પર. તો શું તો જ્યારે આપણે વાત કરીએ ને જ્યારે એક વસ્તુ હંમેશા યાદ રાખજો, જે વ્યક્તિના આવવાથી જિંદગીમાં ઉજાસ થયો હોય ને એ વ્યક્તિને ક્યારે અંધારામાં ના રાખતા. એટલે કોઈક એવા વ્યક્તિ આપણા લાઈફમાં આવે છે જે આપણા લાઈફમાં આવે છે એનાથી આપણા લાઈફમાં અજવાળું કે ઉજાસ થઈ જાય છે ને એ વ્યક્તિને ક્યારેય તમે અંધારામાં ના રાખતા. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ વનિતા બારોટના અવાજમાં લેવામાં આવેલું.

આપે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ઘડિયાળમાં 10:20 થઈ ગઈ છે. તો શ્રોતાઓ, આપણે વાત કરીએ છીએ ને કે ભાઈ જરૂરી નથી કે ખોટું કરવાથી જ દુઃખ આવે. ક્યારેક ક્યારેક આપણે વાત કરીએ તો હદથી વધારે સારા રહેવાની પણ કિંમત ચૂકવવી પડે છે. જરૂરી નથી કે ભાઈ ખોટું કરવાથી જ દુઃખ આવે. જ્યારે આપણે વધારે પડતા હદથી સારા હોઈએ છીએ ને ત્યારે પણ આપણે એની કિંમત ચૂકવવી પડે છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનો એક ગુજરાતી ગરબો લઈ લે ભાઈ અમિત બારોટના અવાજમાં લેવામાં આવેલો.

શ્રોતાઓ, જ્યારે આપણે વાત કરીએ છીએ ને, જો આપણા મનમાં હંમેશા જ્યારે બીજાનું ભલું કરવાની ભાવના હોય છે ને, ત્યારે પણ આપણા પર મુશ્કેલી આવશે. જ્યારે પણ આપણા પર મુશ્કેલી આવશે ને, ત્યારે ભગવાન પોતે કોઈના કોઈ રૂપે આપણી સહાય કરવા માટે જરૂરથી આવે છે. જ્યારે આપણા મનમાં બીજાનું ભલું કરવાની ભાવના હોય છે ને, ત્યારે ભાઈ ભગવાન જરૂરથી આપણી સહાય કરવા માટે કોઈના કોઈ રૂપમાં જરૂરથી આવે છે. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ ભાઈ. 2022 નું ગીતારાબારીના અવાજમાં લેવામાં આવેલું.

બસ ભાઈ આવજો, કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા. આશાના પછીનો કાર્યક્રમ છે ભક્તિ મેં શક્તિ, પૂનમ લઈને આવી રહી છે. ના લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ગીતાર અભારીના અવાજમાં લેવામાં આવેલું, એની સાથે અમિતાના આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.